0: हम आकाशवाणी बांसवाड़ा के माही चैनल से बोल रहे हैं। श्रोताओं, अभी आपने सुना कार्यक्रम विवरण, अब आप सुनेंगे खेतनी बात कार्यक्रम।
1: कार्यक्रम हमारा आ रहा है तो बहने नहीं करा थी कि रीता बहन राम राम राम राम।
2: आज अपने सोरा ऊपर बात करो गर्मी ने सब्जी ने बारे में के जे गर्मियों में ही इन मौसम में शरीर ने जे हाइड्रेट रखे स्वस्थ रखी એવી સબ્જીનો આપણે ચુનાવ કરવો જોઈએ। મતલબ ગરમીનો મોસમ બદલે ઉપયુક્ત સબ્જીનો ચુનાવ કરવો ખૂબ આવશ્યક છે। એવી સબ્જી આપણે ચુનવી જોઈએ જેમાં પાણીની ભરપૂર માત્રા હોય ને હાથે હાથે એ સબ્જી તાસીરમાં ઠંડી હોય। તો એવી સબ્જી ખાવાથી આપણું શરીર હે એ સ્વસ્થ રહે ને આપણે શરીરમાં પાણીની જે કમી હે એની ભી ભરપાઈ થાય। ગરમીની મુખ્ય સબ્જી અહીં લોકી હે, એ આસાનથી એક તો પચી જાય ને બીજું પાણીથી ભરપૂર સબ્જી હે। લોકી ની સબ્જી નો આપણે રાયતું હે સબ્જી હે ફિર જ્યુસ બનાવીને ઉપયોગ કરી શકો, લોકી નો સૂપ ભી બનાવી શકો। આનાથી આપણે પેટમાં ભી ઠંડક મળે અને હાથે હાથે આયરન ની પ્રચુર માત્રા રહે જે હૃદય રોગી રહી યા ફિર જેમાં કોલેસ્ટ્રોલ બળેલું રહે એના લોકોને ભી લોકી નું સેવન કરવો જોઈએ। આનો પરબાત માં અગર જ્યુસ પીઓ તો શરીર બદલા ખુબ ફાયદેમંદ હે। એના હાથે હાથે આપણે ગરમીમાં આપણે પકડીએ મળી ખીરા।

નીકળી હે, વાલણ પકડી હે, જેનો આપણે ઉપયોગ કરો તો આપણે શરીર હે હાઈડ્રેટ રહે, આપણે શરીરની પાણીની આપૂર્તિ બરાબર રહે. આને આપણે સલાદ હે, રાયતો હે, યા ફિર કચ્ચો ભી ખાઈ શકો, હાથે હાથે આને સબ્જી ભી બનાવી શકો. તો એને હાથે આપણે તોરઈનો ઉપયોગ ભી કરી શકો. તોરઈ હે પાચન મેં હલકી રહે ને ફાઈબર થી કયું ભરપૂર રહે, ગરમી મેં પાચન ક્રિયાને દુરસ્ત રાખે. ભીંડી નો પ્રયોગ ભી ગરમી મેં થા, ભીંડી થી કી લોકપ્રિય સબ્જી ભી હે, સબને પસંદ ભી આવે. આણ મેં તો કમ કેલોરી રહે, ફાઈબર ની માત્રા જ્યાદા રહે, તો સુપાચ્ય રહે. એના અલાવા ટીંડા હે હલકો રહે, સુપાચ્ય રહે, અને ગરમી બદલે ઉત્તમ સબ્જી હે. કચ્ચી કેરી નો ઉપયોગ કરી શકો, કચ્ચી કેરી ને લોંજી બનાવીને ઉપયોગ કરી શકો, સબ્જી બનાવી શકો. અને આ તે કેરી નો પાનો હે, યા ફિર કચ્ચી કેરી ની ચટણી બનાવી દઉં, તો આ હે આપણને લૂ થી બચાવવા માં મદદગાર હે. આપણે દેખી રહ્યો આપણે ગરમી સમય મેં ખુબ ગરમ હવાઈ ચાલી રહી.

0: તો ઠંડક ભી આલે ને શરીર બોલે સુપાચ્ય ભી રહી ને પાણીની કમી ભી પૂરી કરે. તો આવી સબ્જીનો આપણે ઉપયોગ કરવો જોઈએ. આની સબ્જીનો ઉપયોગ કરતા સમય કોઈ સાવધાની આપણને રાખવી પડી, જેમ કે આ સબ્જી અમે અચ્છી સાફ સફાઈ કરવી જોઈએ, કે ગરમીમાં સબ્જીમાં કીડા લાગવાની સંભાવના વધારે, અચ્છી તરીકે આપણે ધોવું ભી જોઈએ. એના અલાવા પાકતા સમય ભી સફાઈનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ. તાજી સબ્જીઓનું સેવન કરવું જોઈએ, બાસી સબ્જી નહીં ખાવી જોઈએ, જલ્દી ખરાબ થઈ જાય. પકાવવામાં ભી ધ્યાન રાખવું કે બધા તેલ યા મસાલેદાર સબ્જી નહીં ખાવી જોઈએ. આ વાણા મોસમમાં હલકા મસાલાનો પ્રયોગ કરવો જોઈએ, કમ તેલ વાળી સબ્જી આપણે ખાવી જોઈએ. કુછ સબ્જી અહી જેમ કે ખીરા હૈ, કકડી હૈ, ટમાટર હૈ, એનો સલાદ ને રૂપમાં પ્રયોગ કરો તો શરીર બદલે ખૂબ અચ્છું હોય. સબ્જી ભંડારણ ભી વધારે દાડા સુધી નહીં કરવું જોઈએ. આપણે સબ્જી અહીંથી ઘણા દાડા સુધી ફ્રીજ મિલાવીને મિલી રાખો તો એનાથી કે સબ્જી બાસી ભી થઈ જાય અને અહીં કીડા લાગી જાય, ફફૂંદ લાગી જાય. તો એ ભી ધ્યાન રાખવું હોય. એન હાથે હાથે જે ગરમ તાસીરની સબ્જી અહીં જેમ કે અરબી હૈ, સુખા બીન્સ હૈ, જે ભારી રહી શરીર બદલે એનો પ્રયોગ હે સીમિત માત્રામાં કરવો જોઈએ. આણા ગરમીના મોસમમાં અગર આપણે સબ્જીઓના પ્રયોગમાં સાવધાની રાખવા તો મોસમને અનુકૂળ સબ્જીઓનું ચયન કરો તો આપણે સ્વાસ્થ્ય બદલે ખૂબ લાભદાયક.
1: તમને આજ્ઞા આલો. રામ રામ રામ રામ.
2: શ્રોતાઓ, અભી આપને સુના ખેતીની વાત કાર્યક્રમ. યે આકાશવાણી પાંસવાડા કા માહી ચેનલ હૈ. અપેશ લોક સંગીત ચુન્નીદાસ વ સાથીઓ કે સ્વર મેં.

0: સબ્જી ફ્રેશ ને રહે, આપણે ફ્રેશ સબ્જી લાવીને ઉપયોગ કરો, તાજી સબ્જી લાવીને ઉપયોગ કરો, તે આપણે સ્વાસ્થ્ય બદલે ખૂબ અચ્છી રહે. ને સબ્જીનું ધોવાનું ધ્યાન રાખવું છે કે કીડા હો, કોઈ ફફૂંદ હો, કાંઈ ભી જીવાણુ લાગેલા હો તો અચ્છી તરીકે એને સાફ કરીને ઉપયોગ કરો. બીજું ધ્યાન રાખવું હોય કે આણા મોસમમાં આપણે સબ્જી પકાડો તો એને તેલ ને મસાલાનો ઉપયોગ ભી કમથી કમ કરવો હોય, કે આણા સમયમાં વધારે ગરમ મસાલા હો યા તેજ મસાલા હો, મિર્ચી હો, એ ભી આપણે શરીર બદલે નુકસાનદાયક રહે. તો આપણે અગર મોસમને અનુરૂપ ખાનપાન કરાંગા તો આપણે શરીર સ્વસ્થ રહેગા, આપણે ઘણી પ્રકારની સમસ્યા પહેલેથી જ દૂર થઈ જાય. મોસમની વિપરીત આપણે ખાવા તો આપણે શરીરમાં એક પિત્ત ઉત્પન્ન કરીને એનાથી આપણને ઘણી પ્રકારની સમસ્યા ઉત્પન્ન થઈ જાય. તો હું ચીજનું ધ્યાન રાખીને આપણે કાર્ય કરવું હોય. અને ભાઈ બહેનો, કે સોરા ઉપર આપણે વાત કરો કે હવે નવા ફળદાર બગીચા લગાડવાનો સમય હે, નવા ફળદાર વૃક્ષ લગાડવાનો સમય હે, ને સમય મતલબ માનસૂન આવતા આપણે નવા પૌધા લગાડવાના, તો એની પૂર્વ તૈયારીનો સમય આવ્યા. તો પૂર્વ તૈયારી બદલે આપણે ઘણી પ્રકારની તૈયારી કરવી પડે. તો આણા નવો ફળદાર બગીચા લગાડવા બદલે જે બી પૂર્વ તૈયારી કરો એના વિષય ઉપર આપણે હાથે સોરા ઉપર મોહનભાઈ હે, તો મોહનભાઈ થી એના બારામાં વાત કરો ને એના હાથે હાથે આજે સંદેશ એ બી સાંભળો, પછી આપણે આગળની વાત કરો. આજે અમારા હાથે હે આંબાપુરાથી મોહનભાઈ. મોહનભાઈનો ફળોનો બગીચો હે ને મોહનભાઈ હવે નવા ફળદાર વૃક્ષ લગાડવાની તૈયારી કરી રહ્યા છે કાંઈ. તો આજે આપણે એનાથી જાણો કે નવા ફળદાર વૃક્ષ લગાડો તેની હું તૈયારી કરી રાખવી પડી. નમસ્કાર મોહનભાઈ.
1: નમસ્કાર
0: મોહનભાઈ. આ તમારે બગીચો હે ને તમે આના બદલે ઘણી મહેનતથી જે ફળોનો બગીચો તૈયાર કર્યો હે ને હવે બી આપ હે નવો ફળદાર વૃક્ષ લગાડવાની જે તૈયારી કરી રહ્યા કહો, તો આજે અમારે શ્રોતાઓને બી જાણકારી આપો કે આપણે નવો ફળદાર વૃક્ષ લગાડવો હો તો એને બદલે આપણે હું તૈયારી કરી રાખો. તો સૌથી પહેલા મને એ બતાડો કે નવો પૌધો આપણે લગાડવો હો તો એનો પૌધાનો ચયન આપણે હાથે કરવું રહ્યો.
1: નવો પૌધાનો ચયન તો આપણે નર્સરી થકી એકદમ સ્વાસ્થ્ય પૌધા લઈને આવવા, જે રોગ મુક્ત રહે ને એકદમ અચ્છી અચ્છી કલમે રહે એનાનો ચયન કરવું.
0: તો મતલબ અચ્છા કિસ્મના પૌધા જે લઈને આવવો આપણને નર્સરી થકી ને પછી આ લગાડે આપણે, તો જે જગ્યા લગાડવું હોય જગ્યા કેવી રહેવી જોઈએ?
1: જગ્યા હર રોજ તાપ આવે 100 ઘંટે અચ્છી કડક તાપ આવે એની ઉપર ને પાણીની નિકાસી અચ્છી હો એવી જગ્યા રહેવી જોઈએ, જેમાં મિટ્ટી ભી અચ્છી હો ને તાપ બરાબર આવે.
0: પછી મનભાઈ આના જે ગડ્ડા આપણે તૈયાર કરો તે આપણે પહેલથી તૈયાર કરી રાખવા પડે કે?
1: હા, આપણે જેવી રે પૌધા રોપા એન થકી 25 થી 30 દાડા પહેલે 3-4 ફીટ લંબા ને 3-4 ફીટ ચોડા ગડ્ડા આપણે પહેલથી તૈયાર કરવા, પહેલથી ખુદી મિલવા ને એન બાદ 1-2 સપ્તાહ ખુલ્લું છોડ દેવું. પછી ધૂપ થકી હાનિકારક જે કીડા રહે ને એ નષ્ટ થઈ જાય એન બાદ આપણે રોપણ કરવું.
0: હા, ખરી વાત મનભાઈ, કે તાપ લાગે જે કીડા હિ યા ફિર દીમક નો ઘર હોય નષ્ટ થઈ જાય, તો આપણે પૌધું હોય સ્વસ્થ રૂપ થી આગળ બળે. મોહનભાઈ આને બદલે આપણે કઈ મિટ્ટી તૈયાર કરી રાખવી પડે કે? તો એ હતી કરવી
1: મિટ્ટી તૈયાર કરવા બદલે સૌથી પહેલે 20-25 કિલો ગોબર રે, હડેલું ગોબર કહે ને આપણે,
0: સડીલી ખાદ,
1: સડીલી ખાદ કહેવાય, ખાદ તૈયાર કરી લેવી. એમાં થોડો 50-1 ગ્રામ વર્મી કમ્પોસ્ટ નાખ લેવો ને દીમક ને બચાવ બદલે જે દવાઈ રે મલાડ દેવી ને આના જે મિશ્રણ બની જાય એને આપણે જે ખાડા કરેલા હે ગડ્ડા કરેલા હે એમાં 2-3 ઇંચ ઉપર સુધી ભર દેવો ને પાણી નાખ દેવો ને પાણી થકી જે મિટ્ટી દબાડ દેવી. આ સહી તરીકો રે રોપણ કરવાનો.
0: અચ્છા, તો તમારે કહેવાનો મતલબ કે આણ પહેલથી આપણે દીમક ની દવાઈ ભી મલાવી રાખવી પડે?
1: હા, દીમક ની દવાઈ જરૂરી હૈ, કેમકે પૌધા જે ફલદાર વૃક્ષ લગાડવા બદલે સબથી વધારે નુકસાન કરે એ દીમક જ કરે.
0: અચ્છા,
1: દીમક થકી બચાવ સબથી જરૂરી હૈ.
0: તો તમારે ભાઈ એન બેન તમે ઘણી તાજી જાણકારી આપી કે આપણે પહેલા જ એવી મિટ્ટીની તૈયારી કરી રાખો, તેવી આપણે એક તો ગોબરની ખાદ મલાબાને અપવાદ કરી એની તો મલાબી ખૂબ જરૂરી હૈ, કે કાફી અચ્છી રહે પૌધો બદલે એણે વર્મી કમ્પોસ્ટ ભી મલાબું ને હાથે હાથે આજે દીમકની દવાઈ ભી મલાવી રાખો, તો પહેલથી પૌધાની સુરક્ષા થઈ જાય કે એણે દીમક નહીં લાગે ને એ કાફી જરૂરી ભી હે ને. પછી આવી તરીકાથી કે આપણે મિટ્ટી તૈયાર કરી રાખવી ને પછી એના બાદ મોહનભાઈ

0: આપણે પોધો લગાડ દીધો ને જેમ આપણે કલમ લગાડી દીધી પોધાની એમ વખત ગ્રાફ્ટિંગ નો જોડ રહે એ જમીન ની સત્તા થી કમ સે કમ 10-15 સેન્ટીમીટર ઉપર રહેવું જોઈએ, એ આપણે ધ્યાન રાખવું હોય. પોધાનો સહારા બદલે કઈ આપણે પાઇપ થઈ ગયો કે લાકડી થઈ ગઈ એમ ખૂટી બાંધી દેવી. એ હું શરૂઆતી દાડામાં જેમ પોધો નાનો રહે તો એના સહારા બદલે ખૂટી યા પાઇપ ની આવશ્યકતા રહે, સહારે સહારે મોટો થઈ જા. ને આપણે એ કોશિશ કરવી હોય કે જેવી રીતે આપણે ગડ્ઢા ખોદીને ને રોપ તૈયાર કરીને રાખો તેવી રીતે પર્યાપ્ત પાણી રહે, વર્ષા રહે ને એવો મોસમ રહે, એમને ધૂપ બી વધારે રહે, છાયા બી રહે તો સહી રહે.
1: અચ્છા, તો એવા મોસમ મતલબ અમનભાઈ આપણે આણી તરીકાથી તૈયારી કરી રાખો ને જેવી માનસૂન શરૂઆત થા યા ફિર સહી સમય આબા ઉપર આપણે કલમ લગાડી શકો. તો એની વાતની આપણે મતલબ મોહનભાઈ અચ્છી આપણે વાત બતાડી કે હતી આપણે નવો ફળદાર વૃક્ષ લગાડવા બદલે પૂર્વ તૈયારી કરી રાખો. અને ભાઈ સહી બી હે કે આપણે કઈ બી ચીજ નું આપણે પૂર્વરૂપ તૈયાર કરી રાખા તો સહી સમય ઉપર નિયોજન હાથે કામ કરેગા તો આપણું કામ અચ્છું થાગા. સહી સમય ઉપર આપણે તૈયારી કરી દેગા તો સમય આપવા ઉપર આપણે વૃક્ષ લગાડી દેગા તો આપણને અચ્છો મુનાફો બી આલેગા. તો મોહનભાઈ આપે અમારા શ્રોતાને જે આટલી બધી જાણકારી આપી કે આપણે નવો ફળદાર વૃક્ષ લગાડવા અને પૂર્વ તૈયારી હતી કરવી એને બદલે આપનો ખૂબ ખૂબ ધન્યવાદ.

0: कृषि और किसान कल्याण मंत्रालय द्वारा किसान हित में जारी।
1: ભાઈ અને બહેનો, આ સ્વરા ઉપર આપણે સંદેશ સાંભળ્યો ને હાથે હાથે આટલી બડી આપણે વાતચીત કરી મોહનભાઈથી. મોહનભાઈ, અમે આપણે નવા બગીચા હાથે લગાડવા એની હાથે તૈયારી કરવી એના બારે મેં પૂરી આપણને વિસ્તૃત જાણકારી આપીએ ને આ જાણકારી આપણે ભાઈઓ બોલે ઘણી લાભદાયક હે કે હવે આપણે નવા બગીચા લગાડવા યા નવા ફળદાર વૃક્ષ લગાડવા એની તૈયારી કરી રથક અને તૈયારી કરા તો અગર પહેલથી તૈયારી કરી રાખો આપણે તો માનસૂન આવતા મેં આપણને નવો ફળદાર વૃક્ષ લગાડી શકો કલમ એને રોપી શકો તો આની વાતનું ધ્યાન રાખીને આપણે પૂર્વથી તૈયારી કરવી રાખવી બી જોઈએ. ને હવે આપણે સ્વરા ઉપર વાત કરો મુરગી પાલનની કે આ ખેતીબાડી હાથે હાથે આપણે ઘણા પ્રકારનો બીજો વ્યવસાય બી કરો જેમ આપણે બકરી પાલન કરો મુરગી પાલન કરો પશુપાલન કરો તો મુરગી પાલન એ એક ગરમીની મોસમને કરવું ચુનૌતીનું કાર્ય છે કેમ કે ઉચ્ચ તાપમાનની મુરગીઓની હીટ સ્ટ્રેસ થઈ જાય ને જેના કારણે એને મૃત્યુ થઈ જાય. તો જે બી ભાઈ હે મુરગી પાલનનું કાર્ય કરી એણે આ મોસમને ખૂબ સાવધાની રાખવાનું જરૂરત રહે ખૂબ બચાવ રાખવો જોઈએ ને અચ્છો પ્રબંધન હાથે સારા સમયમાં મુરગી પાલન કરી શકે. વૃત્તિક પહેલા તો મુરગીનું જે બાળો રહે જે શેડનું પ્રબંધન એ ઓછી તરફથી કરવું જોઈએ કે જે બી શેડ મેં આપણે મુરગીને બાંધી રાખો યા રાખો એને મુરગીને જેમ એને હવા હે એનો અચ્છો પ્રભાવ થવો જોઈએ. એને અલાવા જે બી એને કેજ મેં રાખો એને પંખાનું હે યા ફિર ફોગડનો ઇસ્તેમાલ કરીને પાણીનો છિડકાવ બી કરતો રહેવો જોઈએ પંખા રહેવા જોઈએ તાકી એને હવા બરાબર મળતી રહે ને એને ગરમીનો એને સ્વાસ્થ્ય ઉપર અસર નહીં પડે. અને જે બી આપણે એને શેડ મેં હે કુલિંગ સિસ્ટમ ઓછું રહેવું જોઈએ કે છત ઉપર બી પાણીનો છિડકાવ થવો જોઈએ. એનાની જે શેડ હે એની ઊંચાઈ 10-15 સેન્ટીમીટર ઉપર રહેવી જોઈએ. બીજું છત ઉપર હે પરાલી યા ખરપતવાર યા બિછાવી રાખવી જોઈએ ચૂનાની પોતાઈ કરવી જોઈએ જેમથી છત એ ઠંડી રહે ને વધારે ગરમીનો અહેસાસ નહીં થાય. અને બીજું એ બી કરી શકો ખિડકી અને દરવાજા ઉપર આપણે જૂટના પડદા લગાડો અને એના પડદાને ભીગોડીને પંખા ચડાવો જેમથી અંદર હે ઠંડી હવાનો પ્રવાહ થતો રહે ને મુરગીને ગરમીનો અહેસાસ કમ થાય કેમકે મુરગી એવો જીવ હે જે વધારે ગરમીમાં રહી નહીં શકી. તો એ બી ધ્યાન રાખવું બીજું પાણીની વ્યવસ્થા ભરપૂર થવી જોઈએ કે 24 ઘંટા ઠંડુ અને તાજા પાણીની એને ઉપલબ્ધ રહે એવી વ્યવસ્થા રાખવી જોઈએ કે જે બી એને બાંધવાની જગ્યા હોય ત્યાં 24 ઘંટા ઠંડુ

0: ताजो पानी उपलब्ध रहे जुए बीजू जो पानी में इलेक्ट्रोलाइट से या फिर विटामिन सी मलावी भी इन्हें पीवाड़ी सको। बीजू मुर्गी आहार पर भी अपने ध्यान देव खूब जरूरी है कि दाड़ा ना समय आने 5 થી 10 ની વયસમાં મતલબ હાજે પરબતી આપણે સુબહ સુબહ દાણો આલી શકો એના અલાવા હાજના સમય દાણો આલી શકો દાળ રે તેવી એને દાણો ને આલો જો પરબતી 10 થી લગાડીને 5 ની વયસમાં એને આહાર ને આલો જોઈએ ગરમીમાં ને આલો કુલ મલાવીને ગરમીમાં આહાર ને આલો જોઈએ પરબતનો વેલો સમય હે તેવી આલો 5 વાગ્યા બાદ થોડી ઠંડક થઈ જા પછી મુર્ગીને દાણો આલવો જોઈએ જેવી તાપમાન કમ હો। बीजू भी है कि जई जगह मुर्गी ने राखी रही कम मुर्गी रहे बीजू भी वधार मुर्गी राखंगा तो इन्होंने रेवा में कठिनाई थागा ने सांस लेवा में तकलीफ थागा भीड़भाड़ जगह पर मुर्गी ने सांस लेवा में खूब दिक्कत आवे तो ये भी ध्यान रखो है कि एक जगह ऊपर है कम मुर्गी लागे जितनी राखी रहो नॉर्मल मुर्गी अपने एक जगह राखी रही थी कि 25 થી 30% कम मुर्गी गर्मी समय में राखी जुए जिनते कि आसान थी कि सांस लाई सकी रही सकी ઘણી વાતનું ધ્યાન રાખીને મુર્ગી પાલનનો વ્યવસાય આપણે કરી શકો છિદ્રથી બીજું ટીકાકરણ ભી કરાવવું જોઈએ ટીકાકરણ પરબાત નહીં યા ફિર હાજની સમયમાં કરવા જોઈએ દાડે અને ટીકો ભી લગવાડવો જોઈએ તો આ કુછ વાત હૈ જેનું આપણે ધ્યાન રાખો તો મુર્ગી પાલન એક ખૂબ અચ્છો વ્યવસાય હૈ અને ખૂબ મુનાફો ભી હૈ તો આ વ્યવસાય અપનાવી શકો આપણે આજીવિકાના રૂપમાં ભી આ વ્યવસાય અપનાવી શકો પણ આની જ વાતનું આપણે ધ્યાન રાખી હવે આપણે સોરા ઉપર આગળ વાત કરો બીજી નવી એની પહેલા આ સોરા ઉપર કોઈ સંદેશ ભી હૈ એ ભી સાંભળી લો બીજો હાજનો સમય હૈ બહેનોની ભાઈઓની સબની ઈચ્છા ભી થઈ રહી હૈ કે કચ્છ સુ ભજન ભી આપણે સાંભળો તો પહેલા એક ભજન સાંભળો પછી આપણે આગળની વાત કરો।
1: પ્રસાર ભારતી કે પાસ હૈ ભારતીય સંસ્કૃતિ કી અનમોલ ધરોહર ઇસમે શામિલ હૈ શાસ્ત્રીય સંગીત નૃત્ય સાહિત્ય नाट्य विधाएं धारावाहिक वृत्त चित्र और अन्य दुर्लभ रिकॉर्डिंग और अब आप आकाशवाणी और दूरदर्शन के खजाने की डीवीडीज और सीडीज हासिल कर सकते हैं भारत में अपने संग्रह के लिए। प्रसार भारती के कार्यक्रमों का खजाना अगर है आपको पाना तो लॉग ऑन कीजिए www.prasarbhartiarchives.co.in। याद रहे www.prasarbhartiarchives.co.in।
2: प्रधानमंत्री किसान मानधन योजना
3: मिलेगा पेंशन का सहारा दशक ना होगा बेसहारा जुड़ेगा खुशियों से नाता कटेगा सुख से बुढ़ापा सुरक्षित होगा अन्नदाता सुरक्षित होगा अन्नदाता।
2: प्रधानमंत्री किसान मानधन योजना से लघु सीमांत किसानों का भविष्य होगा सुरक्षित
4: और 60 वर्ष की आयु से 3000 रूपए मासिक पेंशन होगी सुनिश्चित
2: 55 रूपए से 200 रूपए मासिक किस्त देकर प्रवेश कर सकते हैं 18 से 40 वर्ष तक के किसान।
4: इस अंशदायक योजना में सरकार देगी बराबर का योगदान।
2: सभी किसान भाई बहन इस योजना के लाभ के लिए जन सेवा केंद्र में जाएं
4: और अपना निःशुल्क नामांकन कराएं।
2: प्रधानमंत्री किसान मानधन योजना अन्नदाता के परिश्रम को संबल पेंशन से सुरक्षित उनका घर।
5: कृषि एवं किसान कल्याण मंत्रालय भारत सरकार द्वारा जनहित में जारी।

0: टाइप करेंगे, यही है वो ऐप जिसके जरिए आप सुन सकते हैं आकाशवाणी बांसवाड़ा का माई चैनल। याद रखिएगा, प्ले स्टोर में जाकर आपको सर्च करना है न्यूज ऑन AIR। हमें रहेगा आपके फीडबैक का इंतजार। नमस्कार।
1: ભાઈ અને બહેનો, આ સ્વરા ઉપર આપણે આટલું બઢિયા ગીત સાંભળ્યું, હાજનો સમય બી હે ને, ગીત ભજન એવું થઈ જાય આપણે તો મનને આનંદ મળે ને, આપણે કામ કરવાનો છે ઉત્સાહ એ બળી જા, દાડે ભાઈ આપણે કાંઈ ને કાંઈ કામકાજમાં લાગી લેવાને. હવે આપણે નવી જે અગાડી જે માનસૂન આવે ગયા, આપણે અગલી ફસલ બોવાની બી તૈયાર કરંગા, તો એની બી આપણે પૂર્વ તૈયારી કરી રાખો તો અચ્છો એ, કે આપણને અગર પાણી જલ્દી આવી ગયું તો જલ્દી બોવાઈ કરી શકંગા, તો આપણને બીજ વગેરેની વ્યવસ્થા, ખેતરની તૈયારી કરી રાખવી જોઈએ, અને હાથે હાથે ખેતર ખાલી પડે તો મિટ્ટી પરીક્ષણ કરાવી લેવું જોઈએ, તો એ કુછ પ્રાથમિક તૈયારી કરી રાખવી જોઈએ. બીજું આના વખત એ બી ધ્યાન રાખ્યું દેવું હે કે ભીષણ ગરમી પડી રહી, આપણે સબ જાણી રહ્યા, અને ગરમી પડી રહી અને જિમ્મેદાર આપણે બી હમ, કેમ કે આપણે આપણે જે પર્યાવરણ આપણને મળ્યું તો એનું આપણે ધ્યાન નથી રાખ્યું. ધીરે ધીરે આપણે પર્યાવરણ એટલું નુકસાન પહોંચાડ્યું હે, પ્રદૂષણ એટલું બઢાવી દીધું હે, જેમથી આ જે સૂર્યની જે ગરમી હે ખૂબ તેજ પડી રહી હૈ, અને આપણને આટલી ભીષણ ગરમીનો સામનો કરવો પડી રહ્યો, અને અભી ભી સમય હૈ, અગર સમય રહેતા આપણે વૃક્ષારોપણ બઢાવી દઉં, યા ફિર જે આપણે પ્રકૃતિને પર્યાવરણને જે નુકસાન પહોંચાડવાની સીઝે એનો આપણને કમ ઉપયોગ કરો, તો આપણે પર્યાવરણને ફેરથી ભી સંરક્ષિત કરી શકું. હવે આપણે એ બી ધ્યાન રાખવું કે વૃક્ષારોપણ આણા સાલા એક સંકલ્પ લઈ લેવું હોય કે અધિકથી કે અધિક માત્રામાં વૃક્ષારોપણ કરવું હોય, આપણે જેટલું જ્યાદા વૃક્ષ લગાવંગા એટલું આપણે પર્યાવરણને હાનિથી બચાવંગા, એટલે અચ્છી હવા આપણને મળેગા, વૃક્ષ લગાડંગા તો પાણી ભી અચ્છો પડેગા, ભૂમિ ભી ઉપજાઉ બનેગા, ને આપણે પ્રકૃતિનું એનો અચ્છી તરફથી સંરક્ષણ થતા, તો હોણી વાતનું ધ્યાન રાખવું હોય, વૃક્ષારોપણ અધિકથી કે અધિક માત્રામાં કરવું હોય, વૃક્ષારોપણ વધારે કરંગા તો વન્ય જીવનને બી સંરક્ષણ મળેગા, ને આપણો પૂરો પ્રાકૃતિક સંતુલન અચ્છો બનેલો રહેગા. આ વિષય એવું હે કે આપણે હજી વાત ઘણી કરી શકો અને કરવી બી હતી, પર આજે હે સ્વરાનો સમય પૂરો થઈ ગયો હે, તો આસ્તરિતાબેનને આજ્ઞા આલો, રામ રામ રામ રામ.